0: સિગેની દેખરેખમાં વારો ઇલાજ કર્યો જાવે। મીડિયા સાથે બતલમાં ચિકિત્સા મંત્રી કહ્યો કે કોટા બીકાનેર અર જોધપુર ના મામલા ન્યારા ન્યારા હે અને એક દૂજા જોડને ની દેખ્યા જાવના ચાહીજે।
1: ઇન્જેક્ટેબલ જો અભી જોધપુર કે અંદર માર્કેટ સે જો યે લા રહે હે જો 25% અલાઉડ હે ઉસકી જાંચ કરને મે થોડા સા ટાઈમ લગેગા। ઉસકા જો હે હમ ઉસ પે કડી નિગરાની રખાયે ક્યુંકી બ્લીડિંગ ઓર ઇન્જેક્ટેબલ ઓર થોડા ડિહાઈડ્રેશન જો ગરમી पड़ रही है और जो ये दो तीन चीजें हैं तो हमारी डॉक्टर्स की टीम मैंने जयपुर में भी गायनेकोलॉजिस्ट को और इनको बुलाया डॉक्टर्स को बुला के हमने बैठ के बात करी तो सब पॉइंटर्स जिन्हें पे आ रहे हैं। ये बहुत गंभीर विषय है जिसका एम्स की टीम ने भी जांच कर ली और हम भी जांच।
0: प्रसूतवारा स्वास्थ्य ने लिए जिला कलेक्टर अशोक रंजन मेडिकल कॉलेज रा प्राचार्य डॉक्टर बी एस जोधा और दूसरा डॉक्टरों के साथ मीटिंग करी मामला री जांच सारू कमेटी बनाई जी है। शिक्षा मंत्री मदन दिलावर आज आपरा रहवास माते जन सुनवाई करी। ई दौरान वणा लोगा री फरियादा सुनी और वाजिब निपटारा रा आश्वासन दिया। मीडिया साथे बतलमाए श्री दिलावर कयो